વિવિધ ભારતી એફએમ 101.3 વિથ મી જ્યોતિ એન્ડ સંદ્રે સંદ્રી પ્રોગ્રામ લગો છે સો ઓક બ્યુટિફુલ ટ્રેક તોટી મારા નામ મૃદંગન ચિત્રાની એસપી બાલસુબ્રમણ્યમ પી સુશીલ આલપించిన వేటూరి సుందరామూర్తి గీతం విన్నారు ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో